0: 철저히 꺼낸 짝이죠, 소치다. 무사타카우치. 무사타카우치. 이때 미사라카 디파벌이라 하신 거리비. 다 버릴 바라푸칸라 가라쿠 깨히야오. 깨히야오 아삼만 거리발. 사하스 거리발이비니. 사하스 거리발이비니. 하선다 가리신 디파벌이하고. 다라랑가. 다라르카. 뭐라 무너뜨 바래 비치란다 나마라 해라이지. 아가미 바비시아들에 나보 죽어 그만해. 비열이 북한도라 꼬라자이티바 이티바버리라 낙조비나 아나버라타 코르티베 소치다 낙조비나 아나버라타 코르티베.
1: 도메 게온 티바버리 게미티 바나 거리바라 조정을 거르쳐 소미. 에퍼리 거타 까히기 거허죠. 모두 기치 보지 바로니 소미. 모태 바리 떠러 마루치.
0: 떠러니 소치다. 떠러니. तुम्हें आगामी सकल का दे मंदिर जाओ देवतान को प्रणाम करी अखंड दीप प्रज्वलन करो
1: हाँ
0: ताहले तम कपाल रे सौभाग्य र प्रतीक संपूर्ण अक्षुण्ण रहिब
1: ठीक अछि स्वामी
2: बरुआ बारुद घरे केते जन प्रहरी अछन्ते
3: दुई जन
2: अन्य प्रहरी
4: नृत्य देखुछन्ते
2: आउ तू बंदूकधारी मुखिया केबेठारु बंदूक चलाउछु
4: बुद्धि आसवा दिन टारु
2: बुझिले।